આરોવિદ કુદલ તમજરી શ્રુતિ સંગમ કી સૈશક પસિંગ સકબા ઇલાંગબમ નોબિન ચંદ્રના સૈરિંગબા ઇયેક ન ઇજબા ઇરોન સક્ષબા અસમન સેહોબા લેબાલં બેસે.

નોટકી ખોદોળતા તાબીરે ઓક્રમ જમુના દેવીને સકપા ગુરુ ભજન આકાશવાણી ઇમ્ફાલ હૌજી કમુ તાબીરસે થાંગજમ સનાહલ સિંગના ખોંબા ક્લેરિયોનેટ.